0: பாட்டத்தை வாங்க கேன ரேடியோ
1: தன்னவத டைம் பாஸ் කරන්න ඕනේ නම් පොතක් කියවන්න ෆිල්ම් එකක් බලන්න හැබැයි ඒකට මනුස්සයෙක්ව තෝරගන්න